0: diverse.
1: Number one for dance and R&B.
2: Luton, are you hungry? Introducing Buffalo Smokehouse, the first halal smokehouse and grill restaurant in Luton. We don't rush flavour. We smoke our meat for over 10 hours. Smoked meats, steaks that slap, burgers stacked, seafood done right. This isn't fast food. This is smoke, fire, flavour. Find us at 197 Marsh Road, Luton, LU3 2QQ. Call 01582 340765 and book your table today or visit buffalosmokehouse.co.uk.
3: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
4: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એકવાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समझ रजूआत करवानी पूरी कोशिश करिए छे। रात ना 8-10 कलाके 102.8 एफएम पर लुटन डस्टबल आउट एंड रिचेस लेटन बस डेल्सबरी मिल्टन किंग्स। हेलो डेव, मिल्टन किंग्स थी न्यूपोर्ट पेगनल ने आ बाजू नॉर्थम्पटन ना टोच मा ने वरी पाछा आवी जाए तो आ बाजू बेडफोर्ड बेडफोर्ड थी स्टीवनेज वेलिंगटन सिटी हेटफील्ड ने अनेक आजूबाजू ना विस्तारों में यहाँ तो दुनिया ना कोई पण खूणा में सांभळता होय आपनु स्वागत छे। यानी के www.diversefm.com पर। हेलो यूके, हेलो यूरोप, हेलो પોર્ચુગલ, કેમ છો બધાય? આપ હેમ કેમ હશો? અને મને આશા છે કે આપનો જે શુભ કાર્ય પુરુષોત્તમ મહિનાનો ચાલુ થઈ ગયું હશે, તો પછી સાંભળી લઈએ ને, પુરુષોત્તમ મહિનાનું તો આ કાર્ય તો થઈ ગયું છે, બરાબર છે, પણ સૌથી પહેલાં તો સ્ટુડિયોનો નંબર આપી દઉં 0756868686863 0756868686863। એનો કારણ ઘણાય હોઈ શકે છે, અંગત વાત કરી લઈએ અને ચટપટી પણ વાત કરી લઈએ, પણ આજનું આ બીજું અઠવાડિયું થઈ રહ્યું છે અટપટાઓ ખાણાનો આનો, અને એ ગયા અઠવાડિયાથી આ અઠવાડિયા સુધી આ છે આ અટપટો ખાણું। એક વખતનું ભોજન, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો એ પણ કામ કદી ના આવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે। આ છે આજનું અટપટુઓ ખાણું, ગયા અઠવાડિયાથી ચાલુ છે, આપને ખબર હોય તો ચોક્કસ અમને જણાવજો। નમસ્તે પપ્પુભાઈ, નમસ્તે જેમિનાજી, બધા પોર્ચુગલ લિઝબનથી બધા હેમ કેમ છો ને, મજામાં છો ને? તો વાંધો નહીં, હરિઓમ। ચાલો આગળ પણ વધીએ તો સાંભળીએ, પરસોતો મહિનો છે તો પછી ખાસ આપ સૌને માટે બે એક એવા ભજન કૃતિને લઈ આવ્યો છે, મને આશા છે કે આપને ખૂબ જ આનંદ આવશે।

श्रोता मित्रों, आप सुन रहे हैं चौक जाती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समक्ष रजूआत करने पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके। આપ સૌ હેમ કેમો છો અને તાજામાં જા છો? અટપટ ઓખાણો ગયા અઠવાડિયાથી ચાલુ છે 0756686863 અને તો અટપટ ઓખાણું આ પ્રમાણે છે. એક વખતનું ભોજન સાવ સહેલું છે મારા ભાઈઓ બહેનો, ચિંતા ના કરો. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવો નહીં, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે. ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. ઘણા જાતના ઘણા બધા સંદેશ આવ્યા હતા ગયા અઠવાડિયાથી, એકાદશી, ઉપવાસ, વાસણ, કારેલા, ચૂરણ, બધા ખોટા હતા. તમને ખબર છે તો ચાલો ચોક્કસ જવાબ આપો અમને 0756686863. આપ સાંભળી આછો ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. અતિ સુંદર વાતાવરણ છે તો અતિ સુંદર ભજન પણ સાંભળી લઈએ.

0: अति सुन्दर। आप समरियाचो गुजराती कार्यक्रम गीतमाला 102.8 FM ऊपर या तो www.diversefm.com ऊपर पप ऊपर मने आशा है कि तुमने भजन को बज गए मौसे अभी जरिते फरमाइश करता रहियो जो श्रोता मित्रों आपने कोई फरमाइश हो तो चौका सामने चढ़ाओ जो 0756868663 स्टूडियो नो व्हाट्सएप नंबर है अने आपने अटपट ओखाणा नो जवाब पण खबर हो तो पण व्हाट्सएप करो 0756868686863। वातावरण केवु छे बधाय लिस्बन मां यूरोप मां અહીંયા ઘણું સારું છે અત્યારે તડકા ફૂલ ધૂમમાં ચાલે છે અને બધે એમ કહે ને કે આમ જરાક આમ વાતાવરણ આપણે પોતાને કુદરતી પણ એમ લાગે કે ખૂબ જ સુંદર વાતાવરણ છે કોઈની જોડે બે ઘડી વાત કરે તો પણ આમ સંતોષ થઈ જાય હે ને શું લાગે છે હા ગાર્ડનમાં બેઠા હોય ચા પાણી પીધા હોય હે ને રિલેક્સ થઈ જવાય એકદમ તંદુરસ્ત હે ને અચ્છા એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે આ કઈ વસ્તુ છે આ અટપટા ઓખાણાની એ આપને તમે મને ચોક્કસ જણાવો એક બીજું પણ પરસોત્તમ મહિનાનું એક બીજું સરસ ગીતા રબારી એ ગાયેલું છે એને એની પણ ફરમાઇશ આવેલી છે અને કેટલી જગ્યાએ બે ત્રણ જગ્યાએ તે ફરમાઇશ સેમ જ આવેલી છે અરે વાહ કેવું પડે હે ને બધાયના બધા સંગીતની દુનિયામાં બધાએ બધાના વિચારો સરખા હોય કેટલી મજા આવે આનંદ આનંદ થઈ જાય તો સાંભળીએ ગીતા રબારી
1: અધિક મહિનામાં લગભગ બધાએ બહેનોએ ગાયું હશે પણ હું આજે પહેલી વાર ગાઈશ મને ફરમાઈશ આવી છે એટલે

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા. ધન્યવાદ પપુભાઈ. સમાચાર, ઓહો હો હો, 28 ડિગ્રી છે. અરે વાહ, ગાર્ડનમાં બેઠા છો કે શું સાહેબ? ભજન તમને ખૂબ જ ગમ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે આપ સંદેશા મોકલતા રહેજો, અને હા, આપની સંસ્થાના પણ સંદેશો હોય તો પણ મોકલતા રહેજો. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર, યા તો www.diverseFM.com ઉપર. સ્ટુડિયોનો નંબર છે 01582725515, અને ઓપ્શન 2 દબાવજો. હને એમ કે ને, વિચ ઓપ્શન ડુ યુ વોન્ટ, એટલે નંબર 2 દબાવજો તો એટલે બે નંબરનો એમ કે ને સીધી લાઈન અહીંયા આવી જશે. હેને આપણે અટપટી ને ચટપટી બધી વાતો કરશું.
1: સબસ્ક્રાઇબ કરો શમારુની આ ગુજરાતી YouTube ચેનલને.
2: પછી ભાવલાની સોનકી, સોનકી નામ

0: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. આમ જાણે આમ એમ લાગે કે આમ ખરેખર આમ એક જુદી દુનિયામાં બધે આમ બધું શું કહેવાય, ભજન ક્લબિંગનું આજકાલ ચાલે છે ને બધું કેવી રીતે. અને આ અત્યારે એમ કહીએ તો આ આપણે સિદ્ધમાં ઇવેન્ટનો પણ ભજન ક્લબિંગનું નંબર 2.0. સિદ્ધાર્થભાઈ શું તમે ધમાધમ કરો છો, હે ને, કેવું પડે પણ. આ છે સિદ્ધાર્થભાઈનો સંદેશો આપેલો છે અને સંસ્થા સમાચારમાં પણ એ પણ કહેતો કે ભજન ક્લબિંગ 2.0 આ ડિવોશન મીટ્સ જેન ઝેડ વાઇબ. અરે વાહ, હા, એમને અહીંયા એક વખત બોલાવવા છે સ્ટેશન ઉપર, પણ જરાક મેળ નથી પડ્યો. વધુ વિગત માટે આપ એમનો સંપર્ક કરી શકો છો કે આપને જો કોઈને ભજન ક્લબિંગમાં જવું હોય તો 30મી મે તારીખના છે, 30મી મે સાંજના 6 થી રાતના 10:30 વાગ્યા સુધી, 30મી મે 2026 સાંજના 6 થી રાતના 10:30 વાગ્યા સુધી. અને આ છે વેલિન સિવિક સેન્ટર, 40 પ્રોસ્પેક્ટ પ્લેસ, વેલિન, હાર્ટફર્શાયર, AL69ER ઉપર. વધુ વિગત માટે આપ સિદ્ધાર્થનો સંપર્ક કરી શકો છો 0781059858 0781059858 આ છે ભજન ક્લબિંગ ડિવોશન મીટ્સ જેન ઝી વાઇબ. અને ખરેખર જ એકદમ આનંદ આવે એવું. અને ભજન ક્લબિંગની વાત કરીએ તો આવી જ રીતે આપણે ભજનો ને બધું સાંભળીને એમ લાગે અને માનસિક રીતે પણ તંદુરસ્ત થઈ જાય. આમ તો તંદુરસ્ત જ છે બધા, પણ માનસિક રીતે પણ તંદુરસ્ત થઈ જાય. જેમ કે યશભાઈએ કીધું છે કે ધૂની રે

તમારી વાર્તા પરથી હું એટલું શીખ્યો કે સમય વીતી જાય પછી માફીનો કોઈ અર્થ નથી હોતો. એટલે જ જો માંગવાની હોય તો સમયસર માંગી લેજો, ક્યાંક મોડું ના થઈ જાય.

0: time to hear from our sponsor, Big Yellow Self Storage. Running out of room at home or work? Big Yellow offers over 20 flexible storage sizes, from a few boxes to large business units. Store for as little as 2 weeks with no long contracts or hassle. Their facilities are secure too, with 24/7 CCTV, PIN access, and individually alarmed rooms. Whether it's clutter, stock, or seasonal items, reclaim your space today. Get an online quote now and make more room in your life at bigyellow.co.uk.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર. લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.
2: સાથે પ્રેમ થાય એની સાથે જ લગ્ન કરાય. તને મળીને એવું લાગે છે કે તારા પ્રેમમાં પડી શકાય છે.
3: મેં સાંભળ્યું છે કે જ્યારે પ્રેમ થાય ને ત્યારે પેટમાં ગલગલિયા થવા લાગે, સોંગ્સનું પ્લેલિસ્ટ બદલાઈ જાય, ઘડીએ ઘડીએ લાસ્ટ સીન પર નજર પડે અને ફેસ પર ગ્લો આવી જાય. મારે આ બધું અનુભવ કરવો છે તારી સાથે.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समझ रजूआत करने पूरी कोशिश करिए चाहे रात ना 8-10 कलाके 102.8 FM पर या तो www.diversefm.com पर। कोई सवारना 3 वगे उठे, 4 वगे उठे, गमे त्यारे उठो, पन आराम थी उठजो, है ने? વેલા સુઈ જાય ને 9 વાગ્યામાં ગોદોડામાં ઉધી જાય, કારણ કે સવારના વહેલું ઉઠવાનું હોય. હા, ચિંતા નહીં કરો. આપ સાંભળ્યા છો ગીતમાલા. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે. અરે સરસ જવાબ આવ્યો, એટીએમ. ના ના ના ના ના, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. એટીએમ તો કેટલી વખત કામ આવે ને, જરાય ચિંતા નહીં કરો. અચ્છા, હવેનું જે અને વોટ્સએપ નંબર છે 0756686863, આ છે આજનું અટપટ ઓખાણું. ગયા અઠવાડિયાથી કેટલાય જવાબ આવ્યા હતા, બધાય જુદા જુદા. એકાદશી, ઉપવાસ, વાસણ, કારેલા, છેલ્લે બાકી રહ્યું તો ચૂરણ. બા, બધા ખોટા હતા. એક વખત, હા ના ના, કોઈ એક તો એક જણે તો બાય વન ગેટ વન ફ્રી બે જવાબ આપ્યા હતા ને. ના ના ના, ઉપવાસે નથી અને ચિંતા નહીં કરો. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે અટપટ ઓખાણું. અને હવેનું જે ફરમાઇશ આવે છે સિદ્ધાર્થ, આપના માટે અને આપના પરિવાર માટે.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગણાયના એટલા બધા એમ કહે ને કે મારું ફેવરેટ છે, બધું એટલા ગીતનો જે શબ્દો લખેલા હોય છે અને અમુક ગીતના જે શબ્દો હોય છે ખરેખર અતિ સુંદર. લખવાવાળાનો વિચાર કરવાવાળાનો, અને જ્યારે એમ કહે ને કે સાઈની અંદર આમ પેન ડૂબોડીને, પેલા જમાનામાં એવી રીતે હતું ને, જરાક ડૂબોડીને એટલે જરાક ડીપ કરીને, હે ને, હા, એ કે ત્યાં ને પછી શબ્દ લખવા બેસે, વિચાર ક્યાં હોય, ચાનો કપ આ બાજુ પડ્યો હોય, હે, કડક ચાઈ, અચ્છા, ખૂબ જ આનંદ આવી જાય. અચ્છા, શ્રોતા મિત્રો, પાંચ અક્ષરનું નામ ખાવામાં આવો કામ, એ ના, એ તો ખોટું છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ છે અટપટ ઓખાણો, ગયા અઠવાડિયાથી ચાલી રહ્યો છે. અનેક જાતના બધા જુદા જુદા બધા જવાબ આવ્યા છે, પણ સાચો અત્યાર સુધી નથી આવ્યો. હા, અને મને ખબર છે કે તમે કોક તો ત્યાં ચતુર તૈયાર જ હશે. હા, ચતુર એટલે ક્લેવર, હા, ગણાય છે. કારણ કે જન્મોની માયા

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. યશભાઈ કે છે, અટપટો ઓખાણાનો જવાબ તો કોઈ આપો. અરે રે રે રે, કેટલાય સાવ ક્યાં બધા આ સાચે ને. હા, ખરેખર ખરેખર સાવ સહેલું છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. આ કયું છે પાત્ર, એમ કયો, કયું છે, એવી કઈ વસ્તુ છે? શ્રોતા મિત્રો, એક જ્યારે સંગીતની દુનિયામાં જુદી જુદી વાતો કરતા હોય આપણે, કે કયું સંગીત કોને ક્યાં ગમે, બધાયના જુદા જુદા પણ એમ વિચાર હોય, વિચારધારા હોય, કે એક જાતનો એક એક લાગણી હોય, કે પ્રેમભાવ હોય એનો ગીતો સાંભળવાનો. અને એક ફરમાઈશ આવેલી છે, ખરેખર સુંદર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા. આજનું અટપટો ખાણું આ બીજું અઠવાડિયું થઈ ગયું છે. એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. કેટલાક મારી વાણીમાં આજે હું સેકન્ડ પાર્ટમાં ક્લુ બોલી ગયો તો જે આમ ચોક્કસ ચતુરથી એક સાંભળતું હોય, શાંતિથી સાંભળતું હશે, એને તરત ખબર પડી ગઈ હશે. હા, એક એવો શબ્દ મેં વાપરેલો હતો, એ બોલ્યો હતો. અચ્છા, એક વખત ભોજન પેટ ભરીને કરાવે, ફરી ઈચ્છો તો પણ એ કામ કદી ના આવે. બોલો. હા, સાવ સહેલું છે. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868663. તમે સાંભળો અને બીજાને સંભળાવો. શ્રોતા મિત્રો, આજે ઘણાય નવા ગીતો બધા આવેલા હતા, તે પણ વગાડ્યા, પૂરી કોશિશ કરી છે આપના માટે.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। खूब खूब धन्यवाद आपनो साथ अने संगात आपवा माटे अने आवी ज रीते आवता अठवाडिये फरी पाछा गुरुवारे आपनी सेवामां जते जासु। त्यां सुधी शुभरात्रि क्वायरी आवजो। बाय बाय। हेम केम रहेजो, सावधान रहेजो अने अटपटो ओखाणू ત્રીજો અઠવાડિયો આવતા અઠવાડિયે આપણને કદાચ જવાબ મળી જશે। એક વખતનું ભોજન પેટ ભરીને કરાવે, ફરી ચોથો પણ એ કામ કદી ના આવે। આ હતું અટપટો કાણો, બે અઠવાડિયાથી ચાલુ રહે છે। આવતા ગુરુવારે ફરી પાછા સાંભળશો। શુભરાત્રી કોઈ આવજો। ભાઈ ભાઈ હેમ કેમ રહેજો, સાવધાન રહેજો અને તડકામાં જરાક ધ્યાન રાખજો અને સ્કેમર્સથી દૂર રહેજો। શુભરાત્રી।